આગળ કર્યા પ્રસ હોય ના જ્ઞાન દેશ હોય સેવકી મત પૂરી થઈ સાતો નિર્મળ મત લઈ ચાર કોપરા હોય.